0: திலகவர்தன டெக்ஸ்டைல்ஸ் ஸ்ரீ லங்காவே பிரதம வதாவட ரைனோ ரூஃபிங் விதின் ஹந்துன்வா தின ரைனோ பிரிமிய ஜல பிரதிரோதி மதுபிட ஆரக்ஷணை சகித ரூஃபிங் ஷீட் ரைனோ ரூஃபிங் விதின் ஹந்துன்வா தின ரைனோ பிரிமிய ரூஃபிங் ஷீட் பெடிவிஸ்தர சந்தா தாதுனை அனுஹாய அமதன்ன
1: සිරිබෝඩ් සමාජිකයන් සඳහා කාගිල්ස් ෆුඩ් සිටි වෙතින් මෙගා වට්ටම් කොකාකෝලා ඉතිරි රුපියල් 150යි ඇස්ට්‍රා ඉතිරි රුපියල් 350යි කොත්මලේ චීස් වෙජස් ඉතිරි රුපියල් 135යි ප්‍රීමා කොත්තුමේ චිකන් රස තිපහේ පැක් එක රුපියල් 240යි කාගිල්ස් ෆුඩ් සිටි
2: ඔබට අවශ්‍යම මොහොතේදී විශේෂඥ තාක්ෂණික සහාය සමගින් ගමන බ්‍රේක් නොකර යන්න LOLC General Insurance Free Help